હું કમે ફાળ કુળેસ નુવત એકમે વંહના કુળેસ ફહે હમક શવરું અલ્લાહી કોમે કમે મોળ દેનવડગંવા ખલાંગે કમગા વડગંવે.